નવદુર્ગા, દુર્ગા શક્તિની આરાધનાનો આજે બીજો દિવસ. અને એ નવદુર્ગામાં બીજા જે દુર્ગા એ બ્રહ્મચારીણી કહેવાય છે. એમનું ધ્યાન આ પ્રકારે છે.

કરતા. બે, હસ્તરૂપી કમલથી અક્ષમાલા મણકાની માલા તથા કમંડલને ધારણ કરનારા સર્વોત્તમ બ્રહ્મચારીણી દેવી અમારા ઉપર પ્રસન્ન થા. બે શબ્દો ખાસ સમજવા જેવા, એમાં પહેલું છે અક્ષમાલા, એ છે વર્ણમાલા કે જેમાં અથી માડીને ક્ષ સુધીના બધા જ સ્વરૂપો વર્ણોના અને એના પ્રતિનિધિરૂપ જે મણકા એ ધરાવનારી માલા એ અક્ષમાલા. અને કમંડલ બ્રહ્મચારીજીનું સર્વશાસ્ત્રોના સાર અને અમૃતનું એ પ્રતીક છે અક્ષમાલા. આ પ્રકારની માલાને અનેક દેવદેવીઓ જેવા કે બ્રહ્માજી, અગ્નિ, દુર્ગા આદિના હાથમાં મુખ્યતઃ જોવામાં આવે છે. વિશેષ કરીને એમાં રુદ્રાક્ષ, રત્ન, સ્ફટિક આદિના મણકાઓ ગોંથેલા હોય છે. આ બ્રહ્મચારીણી દેવી સત, ચિત્ત, આનંદ એવા બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાનો સ્વભાવ ધરાવે છે, એથી બ્રહ્મચારીણી કહેવામાં આવે છે. આ મહાદેવીનું દિવ્ય સ્વરૂપ, એને માટે આપણે દુર્ગાજીના દિવ્ય મંત્રો અને નામ મંત્રોનું ઉચ્ચારણ કરીએ, જેથી રાષ્ટ્ર, વિશ્વ અને સૌનું મંગળ થાય, સુમંગળ થાય. દુમ દુર્ગાયૈ નમઃ. દુર્ગા દ્વાત્રિંશન નામમાલા, એના આ કેટલા સરસ શ્લોકો છે. દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદ વિનિવારિણી,

మామావళిం ఇమాం యస్తు దుర్గాయ మమ మానవాః పఠే సర్వభయాన్ ముక్తః భవిష్యతి న సంశయః. అర్థాత్ కఠిన్ కే దుష్ప్రాప్య జ్ఞానన స్వరూపే రహేలా దుర్గం ధ్యానథి ప్రకాశిత థనారా జమ్ని మాయా మోహ అకడచి એ દુર્ગમ માર્ગમાં રહેલા દુષ્પ્રાપ્ય અર્થના સ્વરૂપવાળા દુર્ગાદેવીને અમે પ્રણામ કરીએ છીએ. તો જ સાથે દુર્ગમ દૈત્યના સંહારક વિકટ આયુધને ધારણ કરનારા અવિચિંત્ય અંગોવાળા દુર્ગમ માર્ગે ગતિ કરનારા હોવાથી દુર્ગમ્ય મુશ્કેલીથી પ્રાપ્ત થનારા કમ નસીબવાળા માણસોના રક્ષક સ્વામીની દુર્ગાદેવી ખરેખર પરમેશ્વરી છે. એ માતા દુર્ગમ્ય છે, દુષ્ટો માટે ભયંકર છે, તમનો ક્રોધ ભયાનક હોય છે. દુષ્પ્રાપ્ય મુશ્કેલીઓને ટાળનારા દુર્ગા માતા વંદન કરીએ છીએ. જે મનુષ્ય દુર્ગાના આ નામોનો પાઠ કરે છે તે બેશક બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે.